સિંહના ઉપર બિરાજેલા, જેમના બે હાથે કમલ ધારણ કર્યા છે અને એ કમલથી અલંકૃત યશસ્વીની કાર્તિકે સ્કંદ, સ્કંદનો અર્થ છે કાર્તિકે, પાર્વતીજીના સુપુત્ર ગણેશ અને કાર્તિકે, અને કાર્તિકેયનું નામ સ્કંદ પણ છે. એ સ્કંદ કાર્તિકેયના માતા પાર્વતી, અમારું મંગલ કરો, શુભ પદાર્થ આપો, શુભદાસ્તુ સદા દેવી સ્કંદ માતા યશસ્વિની. ભગવતી પાર્વતીનું એક નામ સ્કંદ માતા છે. પાર્વતીના બે પુત્રો સ્કંદ અને ગણેશ. તારકાસુર નામના દૈત્યનો વધ કરનાર કુમાર કાર્તિકેયની ઉત્પત્તિ સંભવ એ કથાનક વાળું એક દિવ્ય ભવ્ય કુમાર સંભવ મહાકાવ્ય બહુ જાણીતું છે મહાકવિ કાલિદાસનું. છાંદોગ્ય શ્રુતિ અનુસાર ભગવતી શક્તિથી ઉત્પન્ન થયેલ સનતકુમારનું નામ પણ સ્કંદ છે. સંસ્કૃત સાહિત્યમાં એક વિનોદજનક સુભાષિત સ્કંદ ના કાર્તિકેયના સંદર્ભમાં મળી આવે છે. શ્લોક સાંભળીએ.

એ દુર્ગા માતાનો જય થાય, કે જે સંકટ અને પીડાને શાંત કરે છે, મુશ્કેલીજનક આપત્તિઓનું નિવારણ કરનારા દુર્ગમ

રાક્ષસનો નાશ કરનારા, કષ્ટપૂર્વકની સાધનાથી સિદ્ધ થનારા, આપત્તિઓના નિવારક દુર્ગાનો જય થાય.

अर्थात हे महादेवी, तमो धर्मोने उत्पन्न करणारा विधात्री छो, दरेक शास्त्रोनी जननी छो, हे देवी कुबेर थी जेमना चरण कमल नु ध्यान थई रह्यु छे ते दरेक अर्थोनु तमे मूळ छो, हे कामदेवनो पराजय करनारी कृत कंदर्प विजये, दरेक कामो अभिलाषा विलास आदि तमे छो, અને પરબ્રહ્મની પુત્રરાણી પ્રકૃતિ સજ્જનોની ભક્તિનું બી હે પરમેશ્વરી તમો છો. એ દુર્ગાદેવીને આપણે પ્રણામ કરીએ છીએ.